આવો હિન્દુ મુસ્લિમ અને શીખ ઈસાઈ નાગરિક આપણ ભારતાચે. અહો નાગરિક આપણ ભારતાચે અનેક ધર્મ જાણુન વર્મા